0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بي بالقاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم مالك يوم الدين آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد عبد رفاقكم بالصلاة على محمد وعلى محمد دنیانی اندر ظلم و ستم اتلو فدی گئی ہوتے کہ جے کوئی تھی اجار نہ تھی દુનિયાના ખૂણે ખૂણાની અંદર હઝરત ઇન્સાન પોતા જેવા બીજા હઝરત ઇન્સાન ઉપર ઝુલમ કરી રહ્યો છે અને આપણે બધાય અથવા તો એના ગવાહ છીએ અથવા તો આપણે પણ એમાં છીએ કે આપણે પણ ઝુલમ કરીએ છીએ દુનિયાની અંદર જે ઝુલમો સિતમ થાય છે એ ઝુલમો સિતમ કદાચ આપણે ન કરતા હોય પણ એવું કંઈ છે કે આપણે ઝુલમો સિતમથી ને કંઈ કોરા છે આપણા ઘરોની અંદર ઝુલમો સિતમ થઈ શકે એમ છે આપણા કુટુંબની અંદર ઝુલમો સિતમ થઈ શકે એમ છે આપણા માશરાની અંદર ઝુલમો સિતમ થઈ શકે એમ છે આપણી કોમની અંદર ઝુલમો સિતમ થઈ શકે એમ છે આપણી જમાતની અંદર ઝુલમો સિતમ થઈ શકે એમ છે આ દુનિયાના ખૂણે ખૂણામાં નાના મોટા વચલા જેવા પણ ઝુલમો સિતમ અત્યાચાર ના ઇન્સાફી જેટલી થઈ રહી છે સવાલ ઇન્સાનના દિલમાં ક્યારે ક્યારે ઉઠે છે કે આ બધાનો બદલો કોઈને દેશે આટલો ઝુલમ થઈ રહ્યો છે કોઈ છે કે જે આનો બદલો લે ઇન્સાનની ફિતરતે વાતની ગવાહી આપે છે કે એક વસ્તુ માનવી પડશે કે ઇન્સાનને ગવારા નથી ચાહે મુસલમાન હોય યા ગેર મુસલમાન હોય કોઈ પણ મઝહબનો હોય કોઈ પણ મઝહબનો અને મઝહબ વગરનો પણ હોય એના અંતકરણમાં ફિતરતમાં એક વાત છે કે હર હંમેશા હઝરત ઇન્સાન ઇન્સાફ પસંદ હોય છે એને ઇન્સાફની આશા હોય છે જ્યારે આ વાત ઇન્સાનની ફિતરતમાં છે ભૂલી જઈએ આપણે મુસલમાન છીએ રસૂલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ

નો કલમો પડવા વાળા છે, રસૂલ ઉપર નાઝિલ થયેલી કિતાબ ને માનવા ભૂલી જાય. બસ આપણે મનુષ્ય જાત હઝરત ઇન્સાન છે, હાલતા ચાલતા દેખતા બેઠતા ઉઠતા ખાતા આવા ઇન્સાન છીએ આપણે. પણ આપણી અંદર ફિતરત આપણને કહી રહી છે કે એક દિવસ એવો હોવો જોઈએ કે જ્યાં આ બધી વસ્તુનો હિસાબ કિતાબ લેવામાં આવે. સવાલ એ ઉત્પન્ન થાય છે, આજે આપણે વિષયનું નામ નાખ્યું છે દસ વાર જીફવા, 10 times. જ્યારે આપું છું તમે બધા જવાબ દઈ દેશો, કારણ કે મારી આદત છે આ પ્રકારની મજલિસો પડવી. જ્યારે 10 વારની વાત આવે તો તમે આયત સાંભળી ના, શરૂમાં શું પડી આપણે સૂરે અલહમદની કેટલામી આયત? 4th ayat, chapter 1 verse number 4, બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, માલિક યૌમિદ્દીન. 10 times, 10 વાર, દરરોજ હું અને તમો સવારથી સાંજ. માશાઅલ્લાહ તઆલા, આપણી નમાઝો જાતી નથી. આવા વિષયો આપણે ખૂબ પડ્યા છે એ મારે બરાબર યાદ છે. આજથી 5 કોવિડના દિવસો હતા ને, ત્યારે મજલિસો અહીંયા ઓલું માસ્ક પહેરીને પડવી પડતી હતી, ત્યારે બધાને મહેફિલમાં આવવાની આપણે મનાઈ કરતા હતા, ઠીક છે, અને આવા સંદેશાઓ આપતા હતા. આજે રૂબરૂ તમારા મુબારક ચહેરા મને દેખાય છે, એટલે મેં વિષયને ફરીવાર તમારી સમક્ષ બયાન કરવું છે કે હે મુસલમાન, સવારથી સાંજ મુસલમાન તું નમાઝી છો, દિવસમાં ઓછામાં ઓછું 10 વેરે આયતને પડસ તું. બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, અલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન, અર રહમાનિર રહીમ, માલિક યૌમિદ્દીન. સવાલ, આ તું જે પડી રહ્યો છે એ તને કાંઈ ભાન છે? તને એના ઉપર વિચાર આવે છે કે દિવસના 10 વાર તારો પરવરદિગાર તને હુકમ આપે છે કે મારા દરબારમાં આવ્યો છે, નમાઝને અદા કર ને આ દરરોજ ઉચ્ચાર જબાનથી ને પડ, માલિક યૌમિદ્દીન. તું માલિક છો કયામતના દિવસનો. સવાલ ઉત્પન્ન થાય છે કે દિવસના 5 ટક અથવા તો 3 ટક પણ 10 વાર હઝરતે મુસલમાનને યાદ અપાવવામાં આવે છે કે તું એ વસ્તુને ન ભૂલજે કે કયામતનો દિવસ આવશે અને એ દિવસે માલિકે દિવસનો અગર કોઈ હશે તો એ કોણ? અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આજે આપણા આપણા બીજા ઇમામ ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામ, નિજાત માટે જમા થયા છે. આજની તારીખ છે, આજની જ, યાને કે બીજા ઇમામની શહાદતની તારીખ. બધું તમે જે હમણાં મરસિયામાં પડ્યા ને, માશાઅલ્લાહ, સબકો આપકો મુબારક ભાઈ, ઉસસે પહેલે જિસને ભી પડા, વો તો ગુજરાતી અમારા જે આજે માશાઅલ્લાહ જે મરસિયા બધે આપણા નવજવાનોએ અને આ ભાઈએ પડ્યા, દિલ આપણું બાગ બાગ થઈ ગયું કે ઇન્શાઅલ્લાહ તઆલા ઇમામે હસનનું ગમ આપણે મનાવ્યું. શાબાશ એના માટે. એક સલવાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. આ તમે મરસિયામાં કવિ લોકોએ જેટલું લખ્યું ના, તશ્તની વાત ને, તીરની વાત ને, રોવાની વાત ને, જનાબે કાસિમની વાત ને, આ બધું જેટલું તમે સાંભળ્યું આ બધું પતી ગયું છે. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામની જમીનમાં જિંદગીમાં આ બધું પસાર થઈ ગયું. એના પછીનો વાક્યો બયાન કરું છું, એના પછીનો વાક્યો. ઇમામે હસન મુશ્તબા રોઈ રહ્યા છે, સાહાબીઓ આવ્યા છે મુલાકાત માટે, આખરી સમય છે મૌલાનો, અને ઇમામે હસન અલીસલામ રોઈ રહ્યા છે. આમાં વારે પૂછ્યું, બાવર્થ મઝમૂન, મા યુબકી કયા યબ્ન રસૂલિલ્લા, ફરઝંદે રસૂલ, તમે શા માટે રડી રહ્યા છો? તમે રોવ છો? તમારું આટલું મકામ, વ મકાનતિકા ઇન્દલ્લાહ, આટલું મકામ, આટલો દરજ્જો તમારો, ને તમે રોવ છો? ઓમા કીલા ફિક, તમને રોવાની શું જરૂર છે? તમારા બારામાં અમોએ વાતો એવી સાંભળી છે કે જેના પછી રોવાની વાત આવે જ ના. નબીએ કરીમે કાંઈ નથી કીધું, કેટલી હાદીસો કહી છે મોબાઈલમાં, ઔલાદમાં. ઇમામે હસન, એટલી રિવાયતો છે, પણ આ મને સમય નથી, મને આજે એક સંદેશો દેવો છે. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આ વાતનો ખ્યાલ મને રહી જાય, જીફવા 10 વાર, 10 times, આ ખુદા મને યાદ અપાવી રહ્યો છે. તમારું આટલું મકામ, તમારા બારામાં આટલું કહ્યું છે નબીએ કરીમ. તમને ખબર છે.

ત્યાં નહીં, આપણા ભાઈઓને ત્યાં અલોકોની કિતાબ સહી મુસ્લિમ સહી બુખારી, આ આપણા બીજા ઇમામના બારામાં કેવી કેવી હદીસો છે અલોકોને ત્યાં. આપણે ત્યાં તો છે જ કે નબીએ કરીમ બીજા ઇમામના લબોને ચૂમતા અને કહેતા, પરવરદિગાર અલ્લાહુમ્મ ઇન્ની ઉહિબ્બુ હસના, હું આ હસનથી મોહબ્બત કરું છું, એ મારા પરવરદિગાર ફહિબ્બહુ, તું પણ આ મારા હસનથીને મોહબ્બત કર. આટલું જ નહીં, બીજી રિવાયત મળે છે આપણને, રસૂલે ખુદા કહે છે મારા પરવરદિગાર આ હસનથી હું ખૂબ મોહબ્બત કરું છું, તું પણ આનાથીની મોહબ્બત કર. અને પછી વઅહબિબ મન અહબ્બ હસના, અને ખુદાયા હસનથી પણ મોહબ્બત કર, અને હસનથી મોહબ્બત કરવા વાળાઓથી પણ મોહબ્બત કર. એટલે ઇન્શાઅલ્લાહ આપણે બધાય, એટલે તો આપણે આવ્યા છે મજલિસમાં, આપણે આપણા બીજા ઇમામથી ને મોહબ્બત રાખીએ છીએ, લાગણી ધરાવીએ છીએ. ને ત્યાં રસૂલે ખુદા કહે છે ખુદાને દુઆ માટે કે જે મારા હસનથી મોહબ્બત કરીને તું એના સાથે મોહબ્બત કરજે. હસન હુસૈન જન્નતના સરદાર, આવવા વાળાએ કહ્યું તમે રોવ છો, તમારો આટલો દરજ્જો, તમે રોવ છો, તમારા બારામાં આટલી વાતો રસૂલે ખુદા કહીને ગયા છે. ને અલ્હમ્દુલિલ્લાહ શાબાશ એને પણ, શું જવાદેનું નામ ક્યાં ગયું સજ્જાદ, શાબાશ ભાવો પિત્ય, આ પડ્યું હમણાં 25 હજ ચાલીને આપણા બીજા ઇમામે કરી છે. આટલો જ પૂછવા વાળો બધું પૂછે છે, હું નહીં, તમે કેમ રોવ છો, તમારું આટલું મકામ, તમે કેમ રોવ છો, તમારા બારામાં આટલી વાતો કરીને ગયા છે નબીએ કરીમ, તમે કેમ રો, તમે 25 હજ ચાલીને આટલો ડર શા માટે રડો છો. તો આ આપણા બીજા ઇમામ મરવાની અણી ઉપર છે, બધું થઈ ગયું, તશ્ત કલેજુ ઝૈનબથી વિદાય, હુસૈનથી વિદાય, વસિયતો બધું થઈ ગયું, આખરી સમય છે, સહાબીઓ આવ્યા છે, આ મોકા ઉપર તમે રોવ છો. બીજા ઇમામે કહ્યું ઇન્નમા અબકી લે ખસલતૈન, આ મોકા ઉપર હું રડું છું બે કારણે, બે કારણ, હૌલુલ મુત્તલા વ ફિરાકુલ અહિબ્બા, મને આ મોકા ઉપર રડવું એટલું આવે છે એના માટે કે કયામતના દિવસે હું શું કરીશ, ખુદાની સામે હું કઈ રીતે હાજર થાશ, વો ફિરાકુલ અહિબ્બા, અને જેને મારાથી મોહબ્બત કરે છે ને જેનાથી હું મોહબ્બત કરું છું એ બધાની જુદાઈ, એટલા માટે હું રડી રહ્યો છું. નાનકડો મસલો, એ ખુદાના બંદા, આ તારા ઇમામ છે અને એ મરવાની અણી ઉપર શું કહે છે, મને ડર છે ઓલા દિવસનો, ને મને એમ છે કે કાંઈ વ્યાધિ કરવાની નથી, મને હંમેશા આમ જ સમજાવે કે તને કાંઈ કરવાનું નથી, જા ફ્રી, તારી કોઈ જવાબદારી નથી. મેં તમને એકવાર અવારનવાર પૂછ્યું છે ના, ને આપણો માશાઅલ્લાહ મજમો બધે ઓળખે, કુરાન મજીદની નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઉપર સૌથી છેલ્લી આયત કઈ નાઝિલ થઈ, તો તમને જવાબ અલગ અલગ પ્રકારના મળશે. કોઈ તમને આયા બલ્લિગ કહેશે કે ગદીરના મેદાનમાં આયત નાઝિલ થઈ, કોઈ તમને અલિયોમા યકમ અકમલ તો લકુમ દીનકુમની વાત કરશે, કોઈ તમને સાલા સાયલુન બે આદાબિન વાકે સૂરે મહારેજની પહેલી આયતની વાત કરશે. આ પ્રમાણે અલગ અલગ પ્રકારના આપણા પાસે રિવાયતો છે, એમાં એક રિવાયત એવી છે કે જેમાં એ પ્રમાણે મળે છે કે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ મુહમ્મદ જે સૌથી આખરી સમયોની અંદર આયત નાઝિલ થઈ છે, એ સૂરે બકરાની 281મી આયત છે, ચેપ્ટર 2 વર્સ નંબર 281, શપિત્ર 2 વર્સે 200 કથુબા. એલાન રબુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ વત્તકુ યૌમન તુરજઉના ફીહ ઇલલ્લાહ થુમ્મા તુવફા કુલ્લુ નફસિમ મા કસબત વહુમ લા યુઝલમૂન. યે ઉર્દુદાનો કે લિયે કુરાન મજીદ મે સબસે આખરી આયત જો હમારે નબી કરીમ પે નાઝિલ હુઈ હૈ, એક રિવાયત મે હૈ કે યે વાલી આયત હૈ, યે જો આપકે સામને હૈ, ડરો એ દિવસ માટે ને દિવસથી કે જે દિવસે તમને ખુદાની બારગામાં પાછા

લઈ જવામાં આવશે. સમ તવફા કુલ્લુ નફસિમ મા કસબત. અને ત્યારબાદ હરેક નફસે જે જે કમાણી કરેલી છે ના, એનો અજર, એની જઝા, એનો વફા એને દઈ દેવામાં આવશે. અને ચિંતા નથી કરવાની. વહુમ લા યુઝલમૂન, ના ઇન્સાફી કાંઈ નહીં હશે, કોઈ ઉપર જુલ્મ અત્યાચાર નહીં હશે. જેનો જેવો અજ્ર, જેવી વફા, જેવો જઝા, જેવો જેવો પગાર, એને પૂરતો મળી જશે. કઈ વ્યાધિ નથી કરવાની કયામતના દિવસે. પણ એક વ્યાધિ કરવાનો હુકમ પહેલે આવ્યો આયત પાછી નાખ. વત્તકુ યૌમન અહસંત, વત્તકુ યૌમન તુરજઉન ફીહ ઇલલ્લાહ. ડરો એ દિવસથીને કે જે દિવસે ખુદાની બારગામાં તમને પાછા લઈ જવું પડશે ને તમે જાશો. આ અમલ બીજામાં મેં કરી નાખ્યો ના, ખુદાએ હુકમ કર્યો હતો કે બ્યો. આ લોકોને આપ્યું નથી, પણ હવે થોડો સમય, કેટલો નમાઝ ટાઈમ કેટલા વાગે છે? 10:50. જલ્દી જલ્દી આ તો હું પડી નાખું, તને ટાઈમ મળે કોણ છે વાં ઝેન શપિત્ર સુસન સેઝ વર્સે સેટ વિથ નફ દિસ. હું પડું છું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યુફૂન બિન નદર. અમુક લોકો છે કે જે માનતા માને છે, બે છે કે નાથી ને, ઓય ખાફૂન યૌમન કાન શરુ મુસ્તતીરા. એ દિવસથી બે છે લોકો કે જેની ખરાબી એ ઢંકાયેલી છે, કોઈને ખબર નથી. વયુતઅમૂન અત્તઆમ અલા હુબ્બિહી મિસ્કીન વ યતીમ વ અસીરા. જાણીતી છે ના એ તો. હા, પછી આ લોકો ખવરાવે છે, પછી કે છે એના પછીની, ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહ લા નુરીદુ મિનકુમ જઝાઅ વ લા શુકુરા. અને પછી 10માં શું કહ્યું? ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન અબૂસન કમતરીરા. અમને અમારા પરવરદિગારની બીક છે કે એ કયામતના દિવસે શું થશે. આ કેનું વાક્ય છે? હા, કેનું વાક્ય છે ભાઈ? હા, રસૂલે ખુદા, બીબી ફાતેમા, મૌલા અલી, હસન હુસેન, મતલબ 75નો. ખુદાવંદે કરીમ બયાન કરે છે કે આ લોકો કે છે અમને અમારા પરવરદિગારનો ડર છે. ઇન્ના નખાફો મે રબ્બના યૌમન અબૂસન કમતરીરા. સવારથી સાંજ ખુદાએ કહ્યું એક જ સંદેશો. ઇમામે હસન અલી સલમ આજે દુનિયાથી જઈ રહ્યા છે, કહ્યું કેમ રોવ છો? કહ્યું મને કયામતના દિવસની વ્યાધિ છે. તમે પૂછો શું કરવું? એ કાંઈ નથી પડવું આજે. કયામતના દિવસની તૈયારી કાંઈ નથી પડવી. ઓલી આયતમાં જવાબ આવી ગયો છે, પાછી નખાવું છું. દ સ કતરોમાં બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વત્તકુ યૌમન તુરજઉન ફીહ ઇલલ્લાહ. એના પછી ટુકડો શું છે? સમ તવફા કુલ્લુ નફસિમ મા કસબત. હરેક નફસને એની કમાણી જે છે ને એની જઝા, અજર, વફા દઈ દેવામાં આવશે. ઇમામ હસન મુસ્તફા અલૈહિ સલામ મને શું શીખવાડ્યું કે હું દુનિયાથી જાતા જાતા આ મને બીક છે, મને આ દિવસની બીક છે, આટલો મને અહેસાસ કરવાનો છે કે 10 ફેરે દિવસમાં હું માલિકે યૌમિદ્દીન પડું છું. કેવી રીતે હશે આવવાની વાત? કઈ રીતે હશે? અમુક નકશો ખેંચીએ આપણે. હા, ખુદાવંદે કરીમે સૂરે મરિયમ 19મો સૂરો આયતો નિશાન 85 અને 86, 1985, 86. وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَى جَهَنَّمَ وِرْدًا. અને જે મુજરિમ લોકો હશે, ગુનેગાર લોકો હશે, એને અમે જહન્નમ તરફ એ પ્રમાણે ધકેલશો જે પ્રમાણે જાનવરોને પાણી પીવરાવવા માટે પ્યાસા જાનવરોને લઈ જવામાં આવે છે. ટોળાની વાત આવી ના, ત્યાં પણ ટોળા, અહીંયા પણ ટોળા. પણ ખુદા દીકરો આયતની અંદર બીજી વસ્તુ પણ બયાન કરે છે. કેના માટે? એના માટે કે હું તૈયારી કરું, આ વસ્તુ મારાથી ન ભૂલાવી જોઈએ. દિવસમાં 10 ટાઈમ્સ
دس وقت دس بار.

95 آيات 19-95 خداي ما شو كيو كيو بسم الله الرحمن الرحيم وكلهم آتيه يوم القيامة فردا بداي خداني بارغما اكلا جاسي اكلا હમણાં તો ઉપર ખુદાએ કીધું કે બધે ટોળા આમ જાશો આપણે. આ એકલા એટલે શું? એટલે મારો હિસાબ કિતાબ મારો પોતાનો, બીજા કોઈનો નહીં. હું એકલો ખુદાની બારગામાં જઈશ. ખુદાએ કહ્યું, બીજા ઈમામે કહ્યું, મને ડર છે કે આ દિવસ માટે હું ત્યાં જઈને જવાબ શું આપીશ. શા માટે મને ખ્યાલ નથી ખબર છે? કારણ કે મને ખબર જ નથી હું શું પડું છું. માલિક યૌમિદ્દીન તરજુમો કોઈને હમણાં પૂછે, ઠીક છે, તો બહુ તકલીફ થઈ જશે. ઠીક છે, મને ખબર જ નથી હું શું પડું છું, ને દિવસના 10 વાર પડું છું. બીજા ઇમામ ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ એક વાર સલાત પડી મુહમ્મદ વાલી મુહમ્મદ પર. કયું દુનિયાથી ને જઈ રહ્યો છો? ઇન્નમા અબકી લખસરતૈન લહૌલિલ મુત્તલા વ ફિરાકિલ અહિબ્બા. હૌલિલ મુત્તલા. હવે સવાલ કરવા જેવો છે કે ત્યાં કયામતના દિવસ માટે મેં કેટલી તૈયારી કરેલી છે? આ કયામતનો દિવસનો ખ્યાલ મને છે કે હું ત્યાં જઈને શું જવાબ આપીશ? આપણને કઈ નથી ખબર. અરે આપણે શું ખુદાના બંદા, આપણને શું ખબર? ખુદાવંદે કરીમ પોતાના નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ એને પણ નથી છોડ્યા, એને પણ નથી મૂક્યા, એને પણ નથી ખબર. અજબ વાત છે કે આ મિમ્બર ઉપર આવવા વાળા બધું બયાન કરી જાય છે કે આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે. રસૂલે ખુદાને કઈ ખબર નથી, પણ હું કોઈ દી પૂછતો નથી. એ પડવા વાળા આ તે કાયદું ક્યાંથી? આ તું અમને સંભળાવે છે એ કઈ કિતાબમાં છે? મારી કિતાબ યાને કે ખુદાની કિતાબ મારા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ. એને મુખાતિબ થઈને કહે છે સૂરે ઇન્ફિતારની છેલ્લી 3 આયત. સૂરે ઇન્ફિતાર ચેપ્ટર 82 16 17 18. શાપિત્ર 82 16 17 18. ખુદાવંદે કરીમ રસૂલે ખુદાને કહે છે વમા અદરાક મા યૌમુદ્દીન. આ વમા અદરાક કે સાંભળ્યું છે ક્યાં ભાઈ? હ, એક આવડે છે પણ એક આવડે છે અલ્હમ્દુલિલ્લાહ. વમા અદરાક મા લૈલતુલ કદર. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અનઝલનાહુ ફી લૈલતુલ કદર લૈલતુલ કદર ખૈરુ મિન અલ્ફ શહર. ઠીક છે, એમાં શું છે? વમા અદરાક મા લૈલતુલ કદર. મારા હબીબ તને શું ખબર લૈલતુલ કદર શું છે? આ શું છે? વમા અદરાકા મા યૌમુદ્દીન. મારા હબીબ તને શું ખબર કયામતના દિવસ કેવો હશે? એટલે ત્યાં આયતની અંદર મળ્યું ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન અબૂસન કમતરીરા. અમને અમારા પરવરદિગારની બીક છે ને મને કાંઈ બીક નથી. આ જેને બીક છે ને એ બધાના આધારે હું છો. અલોકમ બે છે, ઇમામ હસન કયામતથી બે છે. મને અહીંયા મિમ્બરવાળા આવીને કીધું તને વ્યાધિ કરવા નથી, ઇમામ હસન આવીને બચાવી જશે. ઇમામ હસન રોશે કે તને બચાવે? વાત ખતમ નથી. નબીએ કરીમને કઈ 2-3 ફેરે કેવું પડે, મને કેવું પડે? આપણો મજાક મજાક 23 મિનિટ થઈ છે તો આપણા પ્રમુખને મુનવરને એક ફેરે હું 35 મિનિટ પડું, પછી બીજી ફેરે પડું કાંઈ ના બોલે, પછી ત્રીજી ફેરે, પછી એક ફેરે જરાક આપણે નાખી કાન ખેંચે. શેખ જરાક મજલિસ ઓછી કરો ને આપણે, અડધી કલાક બરાબર છે.
પછી પાછું રે બે ત્રણ મહિના થયા વરી ને ઈદ છે, મુઈદ વરી ત્રીસ

40 50 ખેંચે જ. એટલે મને ને તમને એક બે વાર યાદી અપાવી પડે. રસૂલે ખુદાને યાદી અપાવી પડે? હા, ના અપાવી પડે. રસૂલ છે ખુદાના. ઇન્ફિતાર 17. સુમ્મા 92:17 16માં હતું. વમા અદ્રાકા મા યૌમુદ્દીન. અને પછી 18માં સુમ્મા મા અદ્રાક, બીજી વાર. અને ત્યારબાદ અકોર ઇન્ફવા. કોણ તને કહી શકે કયામતનો દિવસ શું છે? બે વાર રસૂલે ખુદાને ધ્યાન રાખજે. હિસાબો કિતાબનો દિવસ રસૂલે ખુદાને પણ નથી. મને આજે આટલું જ પડું છે કે એ મુસલમાન હાલતે ચાલતે ભાગતે દોડતે સૂતે કામકાજ વખતે માલિકે યૌમિદ્દીન તું પડસ. તને યાદ રહે છે કે નમાઝ તો હું પડું છું, પણ ત્યાં જઈને શું જવાબ આપીશ એની કાંઈ તને ચિંતા વ્યાધિ ફિકર છે કે નહીં? અને આટલું જ નથી, ખુદા એક બીજો ફેસલો પણ કરી નાખ્યો છે. અલ્લાહ સિવાય બીજા કોઈનો હુકમ નહીં ચાલે, કોઈનો નહીં. વલ અમરો યૌમઇઝિન લિલ્લાહ. ત્યાં હુકમ ફકત ચાલશે કે નો? અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો. સવાલ કરવા જેવો છે. ઘણી વસ્તુ આપણે પડવાનું મન થાય, પણ હવે કોક ફેર એમ કે આ લાઈવ ના લીધે આપણી જબાન રોકાઈ જાય, કારણ કે આપણા કપડા ઉઘાડા થાય. હું એમ કહું છું, તમે છે ને ત્રણ સલવાત પડું, હું વિચારી લઉં કે કેવી રીતે આને બોલું હમણાં હું. હા, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહ સિવાય તે દિવસે કોઈનો હુકમ નહીં ચાલે. હું રોઉં છું એના માટે. લે હૌલિલ મુત્તલા. નાનકડો સવાલ કરીએ આપણે, મારી જિંદગીમાં અલ્લાહ ક્યાં છે? નાનકડો સવાલ ને તમે સમજી જશો. ઉમરામાં કેટલા માણસો જાય છે? આપણે ટોટલ કેટલા છીએ? 60. તમે અહીંયા જામીનગીરીમાં 60 માણસોને જોયા? જે ઝિયારતમાં જાય એના માટે જામીનગીરી, ઉમરાવાળાઓ માટે કાંઈ નહીં. કેમ? ખુદાની કાંઈ કિંમત નથી? ખુદા કાંઈ ઇલ કોથ પૂરતી ભેખ. આ છે હાલત. કયામતના દિવસના કોઈનું નહીં ચાલે, કોઈનું નહીં. વલ અમરો યૌમઇઝિન લિલ્લાહ. અલ્લાહ સિવાય કોઈનું નહીં ચાલે. આના માટે નબી કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ દુઆ કરે છે, અલ્લાહુમ્મા આઉઝુ બિકા. આઉઝુ ક્યાં સાંભળ્યું છે? હા, આઉઝુ બિલ્લાહ મિનશ શૈતાનિર રજીમ આવડે આપણને. બીજું ક્યાં હોય આઉઝુ? હા, બો ઈ ઓલી દુઆ. ઠીક છે, કુરાનની વાત કરીએ આપણે તો એક આઉઝુ બિલ્લાહ મિનશ શૈતાનિર રજીમ, ઈ એ કુરાનની આયત નથી. ઈ આપણે પડીએ છે, ઈ કુરાનની આયત નથી. કરી નાખે દૂધનું દૂધ પાણીનું પાણું. જુમે મેલ્યો સેઝ કતરા દિઝવિત. ખુદાએ કહ્યું છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વા ઇઝા કુરિઅ અલ કુરાન ફસ્તઈઝ બિલ્લાહિ મિનશ શૈતાન. કુરાન જ્યારે પડ ને આરી આયત, ઇઝા કરાત અલ કુરાન ફસ્તઈઝ બિલ્લાહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ કુરાન મજીદની આયત.

શખ્સિયત નથી. તો એક આવું તો જેને હું ઓળખું છું શૈતાનથી, ને બીજા એક બે તો આવડવા જોઈએ આપણને. અહસંત સૂરે નાસ છેલ્લો સૂરો 114મો, બિસ્મિલ્લાહ રહેમાન રહીમ કુલ આઉઝુ બિરબ્બિન નાસ, માઉઝતૈન એટલે બે હોવા જોઈએ. બીજો કેવો હોય? કુલ આઉઝુ બિરબ્બિલ ફલક. એટલે શું આઉઝુ? એટલે જી જે ડિમાન્ડ પ્રોટેક્શન, હા હું પનાહ ચાહું છું, પનાહ માંગુ છું, બરાબર. નબીએ કરીમ અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન હૌલિલ મુત્તલા, ખુદાયા કયામતના દિવસથીને તું મને બચાવજે. કોણ? રસૂલે ખુદા. એના નવાસા પણ છે સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ. એ જ દુઆ અલ્લાહુમ્મા અઈની, જેને કિતાબ જોવી હોય કે આપણા શેખ કોઈ આ નથી, કોઈને ટેમે નથી, અમે તપાસ કરવાનો હવાલો આપી દઉં છું. મનાઝિલ આખરા છઠ્ઠા ઇમામની દુઆ છે અલ્લાહુમ્મા અઈની અલા હૌલિલ મુત્તલા, એ મારા પરવરદિગાર કયામતના દિવસે તું મારી મદદ કરજે. વવસ્સઅ અલી ધીકલ મદજઈ, મારી કબર જે સાંકડી હશે એ સાંકડી કબરને તું વિશાળ પહોળી મોટી બનાવજે. વઅસઅલુક ખૈરમા કબ્લલ મૌત વખૈરમા બાદલ મૌત, ખુદાયા તારા પાસે દુઆ કરું છું કે મારી મોત પહેલા પણ ખૈર આપજે, મોત પછી પણ ખૈર આપજે. ખુદાના બંદા, બીજા ઇમામ અલી સલામ માટે આવ્યો છો, કયામતને ના ભૂલજે. આજે મુસલમાન થવા માટે અગર એની અંદર માદ આપણા ઉસૂલ દીનમાં છે ને, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, બાકી મુસલમાન જો તો ત્રણ વસ્તુ, પણ આના વગર દીન નથી. જેટલા કિતાબી આસમાની મઝહબો છે એ બધાને ત્યાં કયામત હોવું જરૂરી છે. એને ન ભૂલજે, એને યાદ કરજે. અવારનવાર પૂછે છે ને આપણે, આ દુનિયા અલગ છે, ઓ દુનિયા અલગ છે. કબ્રસ્તાને આપણે જ્યારે જાય છે ને, તો આપણા વડીલો આપણને કહે કે મરહૂમને એક વાર ઉતારો, પછી વળી બીજી વાર ઉતારો નીચે, પછી ત્રીજી વાર, એટલે ત્રણ વાર જમીન ઉપર રાખવાનો ઇસ્તેહબાબમાંથી છે, હુકમ છે. શા માટે? કારણ કે આ અલગ જીવન, અલગ દુનિયા છે, ત્યાં અલગ છે, ત્યાં હૌલુલ મુત્તલા છે. કયામતનો દિવસ, હદીસથી તમને કહી દઉં, હું નહીં, નબીએ કરીમની પણ આ જ હદીસ, પણ આ ઇમામનું નામ નથી આવ્યું તો એનાથી ને પડું. ઇમામે બાકર અલી સલામ ઇઝા માત અલ અબદ ફકદ કામત કયામતુ, બંદો મરે છે તો સમજી જાઓ કે એની કયામત શરૂ થઈ ગઈ, હિસાબ કિતાબનો સમય શરૂ થઈ ગયો. ખુદાના બંદા, મરવીતી વેળા જ્યારે ઇમામે હસનને પૂછવામાં આવે છે કે કેમ રડો છો, તો કોઈ બે વસ્તુ માટે, લે હૌલિલ મુત્તલા ઇન્નમા અબકી લી ખિસલતૈન, લે હૌલિલ મુત્તલા વ ફિરાકિલ અહિબ્બા, અને મોહબ્બત જેનાથી ને હું કરું છું ને જે મારાથી કરે છે એની જુદાઈમાં રડું છું. છતાં એમાં મેં દુઆ કરી હતી ને, ખુદાયા મોત પહેલા ખેર, મોત બાદ ખેર. અજબ છે ઇમામે હસનના, મોત પહેલા શું હાલત છે અને મોત બાદ શું હાલત છે. હમણાં આપણા ફરજંદે પડ્યું ને, નાના બાળકે શાબાશ પાછું ફરી એકવાર કોણ રડો જવાદ, ઇમામે હસનને ઝેર દેવામાં આવ્યું છે. અમુક અરબાબે મિંબર કિતાબોની અંદર મળે છે કે આવા દિવસની અંદર આપણા બીજા ઇમામે રોઝું રાખ્યું હતું અને ઇફતાર તરીકે જુઅદા બિનતે અશઅથે

0: આપણા બીજા ઇમામને ઝેર આપ્યું છે. વ્યાખ્યા બધી તમને ખબર છે. ઝેર એટલું ખતરનાક હતું કે હુસૈન હસનના કલેજાના ટુકડાની ઉલટી શરૂ થઈ ગઈ. એ મકામ પણ આવે છે ના કે જ્યારે આ ઉલટીઓ જારી છે, બાજુમાં ઇમામે હુસૈન એમ રડી રહ્યા છે, હસન મુશ્તબાની નજર પડે છે, ભાઈ તમે શા માટે રડો છો? લાયમ કહ્યું, મેં કહ્યા બાપ દિલના, હે મારા લાલ, હે મારા ભાઈ, જેવો દિવસ તમને જોવાનો છે ને એવો દિવસ કોઈ નથી જોયો. તશ્નની વાત, હમણાં આપણા ઓલા ફરઝદે બરસ્યો પડ્યો ના, અરે અજીબ હાલ હે ના ફાતેમા કે દોનો પિસર કા, જનાબે ફાતેમાના બંને લાલનો અજબ હાલ છે ના. અરે ઇમામે હસનને જુઓ તો એના બદન ઉપર તીર છે, ઇમામ હુસૈનને જુઓ તો એનું બદન તીર ઉપર છે. હા આઝાદારો, એ મોકો આવી ગયો છે ના કે ઇમામે હસન આ દુનિયાથી ને રુખસત થવા વાળા છે. એકવાર જનાઝો નીકળ્યો છે, પણ તમે સાંભળો છો કે ઝાલિમોએ જનાઝા ઉપર પણ તીરોની બારિશ વરસાવી. અરે જનાઝો પાછો ઘરની અંદર આવ્યો અને ત્યાં કરબલાની અંદર આ બધું કોણે જોયું છે? દશ્તની અંદર કલેજાના ટુકડા હુસૈને જોયા, ઝૈનબે જોયા હશે. હું કહી શકે એવી જાતો છે જે કરબલામાં ગઈ હતી. અરે ત્યાં ક્યાં ક્યાં ટુકડા નહોતા જોયા? અરે ક્યારે અબ્બાસના હાથના ટુકડા જોયા છે? ક્યારે કાસિમના લાશાના ટુકડા જોયા છે? અરે ક્યારે કોઈ શહીદોના લાશાના ટુકડાઓ જોયા છે? હરેકના દિલના મેવા માઓના કલેજા, અરે ઘોડાની ટાપોથી પામાલ કરબલા વાળાઓએ જોયું છે. બસ એક નાની રિવાયત અને ઝહેમત તમામ કરી લઉં. અરે શામે ગરીબાની રિવાયત છે, ઝૈનબે આ બધું જોયું છે, હસનની લાશ ઉપર પણ હુસૈનની લાશ ઉપર પણ સામે ગરીબાને બધા ચાલ્યા ગયા છે. ઝૈનબ કેવા ઇમ્તિહાનમાં છે ના કે સામે ગરીબાના પોતાની બહેન સાથે જ્યારે મેદાનમાં નીકળે છે અને ખબર પડે છે કે મુસ્લિમના ફરઝંદો નથી દેખાતા, ઝૈનબ ચાલતા જાય છે, એક દરખત પાસે આવે છે, અરે જુએ છે એક બાળક ત્યાં આરામ કરી રહ્યું છે. હું કહું છું ઝૈનબને આશા હશે કે હજી બાળકમાં થોડો જીવ હશે. ઝૈનબ બાજુમાં આવ્યા, શું જોયું? અરે મુસ્લિમના લાલ ઘોડાની ટાપોથી
1: وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّ لِلَّهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ رَضًا بِقَضَائِهِ وَتَسْلِيمًا لِأَمْرِهِ مَا تَمَّ حُسَيْنٍ